0: કહ્યું કે દુનિયાની સુરક્ષા વ્યવસ્થામાં ફેર્યા મોટા બદલાવમાં બી છે. ભારત પડોશી દેશા અર દુનિયાભરના ન્યારા ન્યારા વાકયા અરવાના રણનીતિક અસર માથે નજર રાખ્યો હે. વાયુસેના સ્ટેશન માથે રાખી જો હવાઈ પ્રદર્શન દેખ્યા પાછે રક્ષામંત્રી કહ્યું કે દુનિયામાં વ્યવસ્થા તેજીયું બદલ રહી હૈ, જદકે ઉભરતી વૈશ્વિક વ્યવસ્થારો રૂપ અનિશ્ચિત બન્યોડો હે. શ્રી સિંહ કહ્યું કે ખુદરેપાણ ઉભા ભારતરો મતલબ દેશને દુનિયાનું અલગ થલગ કરવું નહીં હૈ, બલ્કિ ઇણમાં ખાસ પ્રૌદ્યોગિકી રા ડિઝાઇન વિકાસ નિર્માણ અને રખરખાવ સારું દેશ રોબૂતો બધાવણું શામિલ હૈ. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ આજ જયપુર મેટ્રો રા ફેઝ 1C રા તેત ટનલ બોરિંગ મશીન TBM કામરી શરૂઆત કીની. ઇસ આગઈ બડી ચોપડ ઉં ગલતા ગેટ તાઈ જમી હેઠે બનાયા જાવણ વાળા મેટ્રો કોરિડોર રી સુરંગ ખુદાઈ રો કામ શરૂ થઈ ગયો. ખબર નવીસા સાગે વાતચીત કરતા થકા મુખ્ય સચિવ કહ્યું કે ઓ કામ સાલ 2027 તાઈ પૂરો કરનો તે કરી ચ્યો હૈ.
1: जयपुर मेट्रो फेज 1C आज शुरू हुआ है और कुछ दिन पहले मुख्यमंत्री जी ने फेज 2 का मेट्रो प्रहलादपुरा से शुरू किया था. वो भी 13,500 करोड़ का प्रोजेक्ट है. 42 मेट्रो स्टेशन के साथ वो डिजाइन किया गया. आज ये जो बोरिंग जो कंस्ट्रक्ट हो रहा है, टनल डिगिंग जो कंस्ट्रक्ट हो रहा है, मेजर स्टेप फॉरवर्ड है. गलता टू बड़ी चौपड़ 3.5 किलोमीटर का ये लेंथ अगले 5-6 महीने में वर्क कम्प्लीट होगा. और फेज 1C के साथ साथ 1D पे भी काफी काम आगे बढ़ रहा है. सबको मेरी ओर से शुभकामनाएं.
0: મુખ્ય સચિવ આજ જયપુર વિકાસ પ્રાધિકરણમાં રાખી જ્યા સેવા સેતુ શિબિર રોઈ દોરો કિન્નો. પ્રદેશના સગળા નગરીય નિકાયા રે આવતા 100 દિન રે કાર્ય યોજનારો જાયઝો લીનો. મુખ્ય સચિવ દિવાળીઉ જુડી તૈયારીયા રે બારામાં રાજ્ય સ્તરીય મીટિંગ લેર અહેલકારાને સાફ સફાઈ રા અભિયાન ચલાવણ, જનતા રી આવણ જાવણ રે ઠોણા રે સાફ સફાઈ કરાવણ અને જરૂરી રખરખાવ રા કામા માથે ખાસ ધ્યાન દેવણ બાબત કહ્યો. ભારતીય રેલ રી લારલા 10 વર્ષમાં કાયા પલટ વેગી. ઇણને આવણ જાવણ અર બુનિયાદી ઢાંચા હલકામાં ઐતિહાસિક ક્રાંતિ રા તોરો દેખ્યો જા રહ્યો હૈ. પેશ હૈ એક રપટ.
2: बीते 10-12 सालों में रेलवे के बजट, सुरक्षा, गति और यात्री सुविधाओं में कई गुना बढ़ोतरी हुई है. साल 2013-14 में रेलवे का बजट 29,055 करोड़ रुपए था, जो वित्तीय वर्ष 2026-27 में बढ़कर 2,78,000 करोड़ रुपए हो चुका है. वंदे भारत और अमृत भारत ट्रेनों ने मध्यम और लंबी दूरी की यात्रा का स्वरूप ही बदल दिया है. साथ ही मानव रहित लेवल क्रॉसिंग को खत्म कर सुरक्षा बढ़ाने के लिए 14,000 से ज्यादा ROB और RUB बनाए गए हैं. वहीं मेक इन इंडिया के तहत रिकॉर्ड संख्या में रेलवे के आधुनिक कोच और स्वदेशी इलेक्ट्रिक इंजनों का निर्माण हुआ है. बीते दशक में रेल दुर्घटनाओं में भी 90% तक कमी आई है. वहीं दोहरीकरण सहित 30,000 से 35,000 किलोमीटर नए ट्रैक जोड़े गए हैं. इसके अलावा भारत दुनिया का सबसे बड़ा विद्युतीकृत रेलवे नेटवर्क वाला देश बन गया है. न्यूज
0: डेस्क से सलेहा गाजी. आप आकाशवाणी जयपुर अजमेर सुन रहा हो. राज्य रा चुनाव आयुक्त राजेश्वर सिंह आवता दिना फेवनवाड़ा पंचायत चुनाव री व्यवस्थावा रा बारा माए आज जिला निर्वाचन अधिकारियां सागे वीडियो कॉन्फ्रेंसिंग रे जरिए मीटिंग कीनी. वे कहो का पंचायती राज संस्थावा रा चुनाव माए करीब 1,55,000 ओहदा माथा निर्वाचन वेला. રાજેશ્વર સિંહ કહ્યો કે એમને ધ્યાન રાખતા થકા જરૂરી તૈયારીયા ટેમસર પૂરી કરી જાવણી ચાહીજે, તાકી શાંતિ સાગે સ્વતંત્ર નિપક્ષ અર સાફ ચુનાવ પ્રક્રિયા પૂરી કરાઈ જા શકે. ચુનાવ આયુક્ત ચુનાવ જુડ્યા કામમાં કિણી ભાતરી અડચન આવણું બચાવ સારું હર ગ્રામ પંચાયતમાં જનરેટર અર બિજલીરી વ્યવસ્થા તે કરવા હુકમ દીના. એ બીજે પંચાયતી રાજ ચુનાવમાં અરજી દેવાનું જુડી અર દૂજી જાણકારીયા દેવણ સારું આજ પ્રત્યાશી પ્રબોધન કાર્યશાળા રાખી છી. ઈ સાલ રી ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત આજ લગાઈ છી. ઇણમાં આખા રાજ્યમાં 8,38,000 બત્તા મામલામાં થ સુનવાઈ કરી છી. લોક અદાલતમાં રજામંદીઓ મામલા નિપટાઈ છ્યા. જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સંજય કે અગ્રવાલ લોક અદાલત રોજ